0: જેમ કે કિસાન ભાઈબંધ, આવડે આપણે કાર્યક્રમનું પહેલું ગીત સાંભળ્યું. ને ગીત કે પહેલે મેં આપની વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે આ પ્રાકૃતિક ખેતી હું હે, હરત્યાનું મહત્વ હે આપણે જીવન મેં, ને આપ આની હરતે અપનાવી શકો. તો આ હંગરી વાતે કરવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં પધાર્યા તકે અહીં શ્રીમાન પાંચાભાઈ પટેલ, એ આપણને બતાડેંગા કે આ પ્રાકૃતિક ખેતીનું આપણે જીવનમાં શું મહત્વ હે ને આપણે આની હરતે કરી શક. તો સપ્તકી પહેલા આપણે હામ રહેણાની વાતે ને મોરે કરા આપણી વાતે. નમસ્કાર સર.
1: નમસ્કાર
0: સર, આપકો બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કે આપ હમારી કાર્યક્રમ સે જુડતે હૈ ઓર હમારી કિસાન ભાઈ બહેનો કો બહોત અચ્છી જાનકારી દેતે હૈ, તો યહી સર આજ હમ આપસે જાનના ચાહતે હૈ કે પ્રાકૃતિક ખેતી ક્યા હૈ, કિસ તરીકે સે ઇસકા મહત્વ હૈ, ક્યા ઇસકે સિદ્ધાંત હૈ ઓર કિસ તરીકે સે હમારે કિસાન ભાઈ બહેન ઇસ ખેતી કો અપના સકતે હૈ.
1: બિલકુલ, બહોત અચ્છી બાત હૈ. યદિ અપન પ્રાકૃતિક ખેતી કો સમજે તો પ્રાકૃતિક ખેતી વો હૈ કે જો કીટનાશક કે રૂપ

મહત્વનું કરો ભોજન. હોવે કેમ કે ખૂનમાં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્તમાં કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે. હોવે ભાઈ અને બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે. હોવે એનિમિયા થકી બચવા બદલે આપણને ખાવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું સુએ. હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈ ને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈ ને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માં ની દુઆ, પિતા ની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: આવંટન હો, દાખિલ ખારીજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.
4: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાયે. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવારા અમાર હિતા ભાઈ બોને ની આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણા ભાઈ બોનો થી કી વાતચીત નો વિષય હૈ કે સામૂહિક જે શ્રમદાન ની પરંપરા હતી એ કેમ ખતમ થતી જઈ રહી હૈ ને આની પરંપરા ને આપણે હરતે પાછું લાવી શક. ભાઈ બોનો આપણે દેખો હો કે પહેલાના ટાઈમ મેં ગામ મેં તાલાબ ની સફાઈ હો, કોઈ રસ્તો બનાવવો હો, યા કઈ સ્કૂલ ની મરમત કરવી હો, યા નારિયા ની સફાઈ કરવી હો, યા કયા વ્યક્તિ ને એના પરિવાર મેં ઘર બનાવવાની જરૂરત હો, તો હે તો ગામના મનકર જે હતા એ એકજૂટ થઈને એ કામ કરતા હતા. અને કોઈ મજદૂરી ની માંગ નતન રહેતી, કોઈ લાભ હાનિ નો હિસાબ નતન રહેતો, બસ એક જ ઉદ્દેશ્ય રહેતું હતું ગામનું કામ હૈ ને સબનું કામ હૈ. પણ આપણે દેખી રહ્યા મનીષા કે આ જે પરંપરા હૈ એ ધીરે ધીરે કમઝોર થતી જઈ રહી હૈ. આખીર આવું કેમ થઈ રહ્યું હૈ ને આનું ગામ માટે ને સમાજ માટે શું અસર પડી રહ્યું હૈ ને હરતે આને આપણે ફેર થકી જીવિત કરી શકા.
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોને કદી ઘણા અક્કાની વાતે થઈંગા અબર હામળા અગીત ને મોરે કરો આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હામળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીતે આંશ્યું પૂરું આણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો. આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે સામુદાયિક શ્રમદાનની આ પરંપરા હે ખતમ કેમ થઈ રહી હે. આજ અગર વાત કરે કે આ શ્રમદાન એવું હું હે તે ભાઈ બહેનો આપણે દેખ કે વગર આપણ કણક સ્વાર્થ થઈને વગર લાભ ખતી આપણ સમાજને અને સામુદાયને હિત મેં આપણ કામ કરો મહેનત કરો સમય આલો તે વેણે આપણ શ્રમદાન કહો. આ કેવલ કામ કરવાનો તરીકો નથી હે અંજલિ બોન, બલકે આપસી સહયોગ વિશ્વાસ જિમ્મેદારીનું પ્રતિક બી હે શ્રમદાન. જેમ કે આપે કહ્યું હતું કે ગામમાં જઈને તલાબ સાફ કરવા, રસ્તા બનાવવા, સ્કૂલ બનાવવી, પેડ લગાડવો ને સામુદાયિક સંપત્તિ હેવીની દેખભાલ કરવી. ભાઈ બોનો આ પરંપરા ખાલી આપણે ગામને જ વિકસિત નથી કરતી હે, બલકે મનકને એકબીજા ખતી જોડે બી હે.
1: હવે મનીષા બોન આપણે દેખો હ કે આજે ગામો મેં શ્રમદાનની જે પરંપરા હે એ પહેલે હરકી નથી રહી. અગર આપણે જે ગામ હે એ કોઈ સાર્વજનિક કામ કરવું ચાહ્યું હે તો મનકસે હે અને સબ ચીજને સોચીને વાય હટીશે હે. આપણે દેખો હ કે અગર આપણે એમ વિચાર કરો કે આ ગામનું જે કામ હે એ સરકારનું કામ હે, આપણી કોઈ જિમ્મેદારી નથી, તો આપણે દેખો હ કે આપણે ગામની જે ચીજે હે એ ધીરે ધીરે ખરાબ થવા લાગી જાય હે. આપણું ગામ જે હે એ વિકાસ નહીં કરી પાય હે. ને અગર મનક આમ સોચે કે આ મારું કામ હે મને કરવું જ પડેગા, તો આપણે દેખંગા કે ઘણા કની ચીજ મેં હદાર થાગા. ને આવડીના ટાઈમે મનક તો એમ સોચે હે કે વગર પૈસા કામ કોણ કરે, તો આ જે સામૂહિક જે ભાવના હતી પહેલાના ટાઈમે એ કમઝોર થતી દેખાઈ રહી હે. ને શ્રમદાન જે હે એ સીમિત થજો હે. તો આ હિસાબે વાત કરે કે સામૂહિક શ્રમદાનની જે પરંપરા હે એને ખતમ થવાના શું કારણ હે, તો આપણે દેખ્યો હ કે મનક જે હે એ સ્વાર્થ અને વ્યક્તિગત સોચ મેં ગોવાઈ ગયું હે. આપણે કહી શકો કે પહેલાના જે મનક હતા એ ગામના હિતને વારામાં સોચતા હતા ને ગામનું હિત જ એનું હિત માનતા હતા. આજની ટાઈમમાં મનક જે હે એ ખુદનું લાભ પહેલે દેખે હે ને બીજા મનકનું લાભ પછી દેખવે હે. એની સાથે સરકારી યોજના માટે આપણે હિત નિર્ભર થઈ ગયો હો. ઘણા મનક એમ સોચે કે ગામમાં કામ કરાવવું હે તો સરકાર ની આ જિમ્મેદારી હે. સરકાર જે વખત વિકાસ કરવું ચાહેગા એ કામ કરવું ચાહેગા તે વખત જ આ કેટલી ચીજે હોશે થાયંગા.
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખ કે આપસી મનકન વેશ મેં સંવાદ થાય ને વો મેલ જોલે હે આ સબ કમ થઈ ગયું હે. એન કારણ ખતી ભી આપણે દેખ કે આ શ્રમદાન એવો કમ થતો દેખાઈ રહ્યું હે. એવામાં આપણે દેખ કે સબ મનક મળીજુલીને કામ શું કરવું હે કી કામ બાકી હે એકબીજાને મળીને સબ વાતે કરીને કામને આગળ બઢાવતો હતો. ને હવેના ટાઈમે દેખ કે હું પડી આપણે તે ખુદનું કામ કરો ને મસ્ત રહો ને એમ કરીને કોઈ કામ નથી કરતું હેમ. ને એક આ પલાયન ને આ બદલતી જીવનશૈલી હે આ બી ખૂબ પ્રભાવ નાખી રહી હેમ. આપણે દેખ કે આપણે ગામના યુવા હે વણને રોજગાર નથી મળતું, તે જેન કારણ ખતી આપણે દેખ કે વી બાર કામ કરવા જતા રે તે આપણે ગામની સમસ્યા રે વણમાં તે ધ્યાન જ નથી આલતા હે. આપણે દેખ કે આજે ઘણા કના યુવા એવો હે કે અણી પરંપરાને ભૂલતા જઈ રહ્યા હે. વે હોશે હે કે આ તે સરકારની જિમ્મેદારી હે આમે હાય કરો તે અમારું કામ એવો અમે કરો એમ કરીને આ કામ કરતા નથી હે.
1: હવે મનીષા બોન અગર ગામના જે મનક હે એ પ્રેરિત થાયંગા ને અણી સબ ચીજને હોશે તરીકા થકી કરેંગા તો સામૂહિક તરીકા થકી આ કાર્ય થઈ પાયંગા. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે સામૂહિક નેતૃત્વની કમી થઈ ગઈ હે. મનકસે હે એ એકબીજાની વાતો થકી સહેમત થતા જ નથી ને કામ જે હે એ આગળ વધતું જ નથી. એના દુષ્પરિણામ આપણે દેખી રહ્યો કે ગામની જે ચીજે હે જે સાર્વજનિક સંપત્તિ હે એ ઉપેક્ષિત થઈ રહી હે. તાલાબ ને રોડ ને સ્કૂલ ને ખેલના મેદાન સામૂહિક જે ભવન હે એ ઠીક નથી થઈ પાતો. મનકસે હે એનાનું એકબીજા થકી ભાવનાત્મક જે જોડાવ રહેતું હતું એ કમ થતું જઈ રહ્યું હે. નાની નાની વાત માટે મનક જે હે એ એકબીજા થકી લડાઈ જાય હે. એને સાથે નાના નાના કામ હે જે પહેલે મળીને આસાની થકી થઈ જતા હતા એ અવડે મનકને કરજો લઈને કરવું પડી રહ્યું હે. ને લંબા ટાઈમ સુધી એ કામ જે રહે એ અધૂરું પડ્યું તકું રહે હે. એને સાથે નવી પેઢી જે હે એ સમાજ થકી મળીને કામ કરવાની જે ભાવના હે એન થકી દૂર થતી જઈ રહી હે. એની સાથે આપણે દેખો કે ગામની જે એકતા હે એ ભી કમઝોર પડી રહી હે.
0: હવે અંજલિ બોન આજ તો આપણે વાત કરી કે એના કારણ હું હે ને એના કારણ ખતી હું દુષ્પરિણામ પડી હે. તો હવે આજ ભાઈ બોન અને સમાધાનને બારામાં બતાડો તે આપણે દેખો કે શ્રમદાનને ફેર સલુ કરવા બદલે આપણે જન આંદોલન કરવું હે. હર ગામે જઈને હર મહિને આપણે મનકને જાગૃત કરવું હે ને શ્રમદાન દિવસે વેને મનાવવું હે. એને સાથે ગ્રામની સભા હે વણામાં બી આપણે સક્રિય ભૂમિકા આલવી હે. ગ્રામની સભા જ્યારે બી થાય હે તે આપણે હિત મનકને એકઠ કરીને આણાન બારામે જાણકારી આલવી હે. આપણે સામૂહિક સંપત્તિ એવીને હેતે જિમ્મેદારી આપણે હું બને આપણે હેતે સુરક્ષિત રાખી શકો આ સબ આપણે સોરને ને આપણે યુવા સાથી ગામને વણા સબને હિકાડવું હેમ. એને સાથે કેવું ચાંગા કે આપણે યુવા ભાઈ બોને આપણે દેશના ભવિષ્ય રહી હેમ, તે આપણે યુવા ભાઈ બોને સબકો તું પહેલ જોડવું હેમ. યુવા મંડળી ને સ્વયં સહાયતા સમૂહોને સ્કૂલો મેં કોલેજો મેં જઈને ને વિદ્યાલય બી હી આપણે આ જઈને શ્રમદાન અભિયાન હે વણામાં આપણે મનકને સામેલ કરવું હે.
1: હવે મનીષાબુન એને સાથે નાના નાના જે કામ હે એણતકી શરૂઆત કરવી હે, જેમ કે તાલાબની સફાઈ થઈ ગઈ, સ્કૂલ પરિસરની સફાઈ થઈ ગઈ, પોધારોપણ થઈ ગયું, નાલિયાની સફાઈ થઈ ગઈ, ખેલ મેદાનનું રખરખાવ થઈ ગયું. આવા નાના નાના જે કામ હે એણતકી શરૂઆત કરંગ આપણે તો બદલાવ મોટો આપણાને દેખાવા મળેગા. બાઈમ્બોનું જે મનક સમાજને બદલે ટેમ કાઢે હે, શ્રમ કરે હે, એનાનું સાર્વજનિક સન્માન ભી આપણાને કરવું હોગા. એની સાથે વિદ્યાલયને સમુદાયમાં સેવા અને શ્રમદાનની ભાવના આપણાને સોરમે વિકસિત કરવી હોગા. બાઈમ્બોનું હર પરિવાર વર્ષમાં કમ તકી કમ કુછ ઘંટા સામુદાયિક કાર્યમાં વિતાડે તો આપણે દેખંગા કે ગામને સમાજનું જે ભવિષ્ય હે એ હતરી શકે. ગામના વિકાસના કાર્યમાં સબ વર્ગની ભાગીદારી જે હે એ સમાન હોવી જોઈએ. મહિલા અને યુવાને ભી બરાબર અવસર આલવું જોઈએ. શ્રમદાનને સામાજિક સન્માન તકી જોડવું જોઈએ. ધાર્મિક સામાજિક ને સાંસ્કૃતિક આયોજનને હાથે શ્રમદાન અભિયાન ચલાવીને ભી આપણે બદલાવ લાવી શક. એવું ચાંગા મનીષાબોન ભાઈ બોનો ને કે શ્રમદાન કેવલ કોઈ મીઠી ઉઠાવવું યા સફાઈ કરવાનું કામ નથી, બલ્કી આ આપણા ગામ સમાજને આવા વારી પેઢીઓની પ્રતિ જિમ્મેદારી નિભાવવાનું હરલને પ્રભાવી તરીકો હે. યાદ રાખો ભાઈ બોનો, જે ગામ મેં જે મનક કામ કરે હે એના ગામનો વિકાસ કોઈ નથી રોકી શકતું. શ્રમદાન થકી કેવલ રાસ્તા તાલાબ જ નથી બનતો, બલ્કી વિશ્વાસ અપનુપન ને મજબૂત સમાજ ભી બને હે.
0: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે સામુદાયિક શ્રમદાને આ પરંપરા કમજોર થવું ખાલી કેવલ આપણી પરંપરા ખતમ થવું નથી દેખાતું હે, બલ્કી સામાજિક એકતા સહયોગ ને સામુદાયિક જિમ્મેદારી હે વિની ભાવના ભી કમ થતી દેખાઈ રહી હે. અગર આ પરંપરા આધુનિક સોચ ને નવી પેઢી મેં ભી ભાગીદારી લઈને ફેરે અપનાવેગા તો આપણે દેખા કે આપણે ગામનું વિકાસ એવો તેજી ખતું થાયગા.
1: હવે મનીષાબોન, એટલે આપણે ભાઈ બોનોને અસ કેવું ચંગા કે આપણે ગામનો વિકાસ મેં કેવલ દર્શક જ આપણાને નથી બનવું, બલ્કી સક્રિય ભાગીદારી ભી આપણાને નિભાવી હે. કેમ કે જઈ વખત હર હાથ અગાડી વધે હે, તઈ વખત જ ગામ અગાડી વધે હે.
0: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહ્યા હે કે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોન કરતી ઘણા કાની વાત થઈ ગઈ આના વિશે માટે. હવે દેખી રહી હે કે ટેમ ભી થજો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું.
1: હવે
0: સૂટ તે પડે, પણ જાતક હતી પેલ આપણે ભાઈ બોનને આપણે કાર્યક્રમનું પતું આપણ વતાડી દો.
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો, ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ની હાથી તાર હુદી. રામ રામ રામ રામ.

કિસાન ભાઈ બોન અણસગી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ ને આશા કરહ કે આજે કાર્યક્રમ મેં અમે જે ભી વાતે કરી એ આપને ગમી હોંગા. તો કિસાન ભાઈ બોન આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણફ ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ સ્ટેમ માટે એક નવા વિષયને હાથે તારું દી પડો સૂટ એ આવજુ. રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસે સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બુન, હું થા ગા.
4: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકીસ આપણું જીવન હે.
4: હોવે જાગૃતિ બુન, હર બુન મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હૈ.
5: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બુન નું મોલ આપણે જાણો.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: અંજલિબન ગીતે આંશ્યું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણી ભાઈ બહેનોનું સ્વાગત કરો હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હા કે સામુદાયિક શ્રમદાનની આ પરંપરા હે ખત્મ કેમ થઈ રહી હે આજ અગર વાત કરે કે આ શ્રમદાન એવું હું હે તો ભાઈ બહેનો આપણે દેખો કે વગર આપણ કણક સ્વાર્થ થઈને વગર લાભ ખતી આપણ સમાજની અને સામુદાયની હિતમાં આપણ કામ કરો મહેનત કરો સમય આલો તે વેણેશ આપણ શ્રમદાન કહો આ કેવલ કામ કરવાનો તરીકો નથી હે અંજલિબન બલકે આપસી સહયોગ વિશ્વાસ જિમ્મેદારીનું પ્રતિક બી હે શ્રમદાન જેમ કે આપે કહ્યું હતું કે ગામમાં જઈને તલાબ સાફ કરવા રસ્તા બનાવવા સ્કૂલ બનાવવી પેડ લગાડવો ને સામુદાયિક સંપત્તિ હેવીની દેખભાલ કરવી બહેન બનો આ પરંપરા ખાલી આપણે ગામને જ વિકસિત નથી કરતી હે બલકે મનકને એકબીજા ખતી જોડે બી હે
1: હવે મનીષાબન આપણે દેખો કે આજે ગામો મેં શ્રમદાનની જે પરંપરા હે એ પહેલે હરકી નથી રહી અગર આપણે જે ગામ હે એ કોઈ સાર્વજનિક કામ કરવું ચાહ્યું હે તો મનકસે હે અને સબ ચીજને સોચીને વાય હટી સે હે આપણે દેખો હો કે અગર આપણે એમ વિચાર કરો કે આ ગામનું જે કામ હે સરકારનું કામ હે આપણી કોઈ જિમ્મેદારી નથી તો આપણે દેખો હો કે આપણે ગામની જે ચીજે હે એ ધીરે ધીરે ખરાબ થવા લાગી જાય હે ને આપણું ગામ જે હે એ વિકાસ નહીં કરી પાય હે ને અગર મનક આમ સોચે કે આ મારું કામ હે મને કરવું જ પડેગા તો આપણે દેખુંગા કે ઘણા કની ચીજે મેં હદાર થાગા ને આવડીના ટાઈમે મનક તો એમ સોચે હે કે વગર પૈસા કામ કોણ કરે તો આ જે સામૂહિક જે ભાવના હતી પહેલાના ટાઈમે એ કમઝોર થતી દેખાઈ રહી હે ને શ્રમદાન જે હે એ સીમિત થઈ ગયું હે તો આ સવે વાત કરે કે સામૂહિક શ્રમદાનની જે પરંપરા હે એને ખત્મ થવાના શું કારણ હે તો આપણે દેખ્યો હ કે મનક જે હે એ સ્વાર્થ ને વ્યક્તિગત સોચ મેં ગોવાઈ ગયું હે આપણે કહી શકો કે પહેલાના જે મનક હતા એ ગામના હિતને બારામાં સોચતા હતા ને ગામનું હિત જ એનું હિત માનતા હતા આજની ટાઈમે મનક જે હે એ ખુદનું લાભ પહેલે દેખે હે ને બીજા મનકનું લાભ પછી દેખવે હે એની સાથે સરકારી યોજનાઓ માટે આપણે હિત નિર્ભર થઈ ગયો હો ઘણા મનક એમ સોચે કે ગામમાં કામ કરાવવું હે તો સરકાર ની આ જિમ્મેદારી હે સરકાર જે વખત વિકાસ કરવું ચાહેગા એ કામ કરવું ચાહેગા તે વખત જ આ હિતની ચીજે હોશે થાયંગા
0: હવે અંજલિબન એની સાથે આપણે દેખો કે આપસી મનકન વેશમાં સંવાદ થાય હે ને વો મેલ જોલ હે આ સબ કમ થઈ ગયું હે એન કારણ ખતી બી આપણે દેખો કે આ શ્રમદાન એવો કમ થતો દેખાઈ રહ્યું હે એવામાં આપણે દેખો કે સબ મનક મળી જુલીને કામ શું કરવું હે કી કામ બાકી હે એકબીજાને મળીને સબ વાતે કરીને કામને આગળ બઢાવતો હતો ને હવેના ટાઈમમાં દેખો કે હું પડીએ આપણે તે ખુદનું કામ કરો ને મસ્ત રહો ને એમ કરીને કોઈ કામ નથી કરતું હે ને એક આ પલાયન ને આ બદલતી જીવનશૈલી હે આ બી ખૂબ પ્રભાવ નાખી રહી હે આપણે દેખો કે આપણે ગામના યુવા હે વણને રોજગાર નથી મળતો તે જેન કારણ ખતી આપણે દેખો કે વી બાર કામ કરવા જતા રહે તે આપણે ગામની સમસ્યા રહે વણમાં તે ધ્યાન જ નથી આલતા હે આપણે દેખો કે આજે ઘણા કના યુવા એવો હે કે અણી પરંપરાને ભૂલતા જઈ રહ્યા હે વી હોશે હે કે આ તે સરકારની જિમ્મેદારી હે આમે હાય કરો તે અમારું કામ એવો અમે કરે એમ કરીને આ કામ કરતા નથી હે
1: હવે મનીષા બોન અગર ગામના જે મનક હે એ પ્રેરિત થાયંગા ને અણી સબ ચીજને હોશે તરીકા થકી કરેંગા તો સામૂહિક તરીકા થકી આ કાર્ય થઈ પાએંગા પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે સામૂહિક નેતૃત્વની કમી થઈ ગઈ હે મન કસે હે એ એકબીજાની વાતે થકી સહેમત થતા જ નથી ને કામ જે હે એ આગળ વધતું જ નથી એના દુષ્પરિણામ આપણે દેખી રહ્યો કે ગામની જે ચીજે હે જે સાર્વજનિક સંપત્તિ હે એ ઉપેક્ષિત થઈ રહી હે તાલાબ ને રોડ ને સ્કૂલ ને ખેલના મેદાન સામૂહિક જે ભવન હે એ ઠીક નથી થઈ પાતો મન કસે હે એનું એકબીજા થકી ભાવનાત્મક જે જોડાવ રહેતું હતું એ કમ થતું જઈ રહ્યું હે નાની નાની વાત માટે મનક જે હે એ એકબીજા થકી લડાઈ જાય હે એની સાથે નાના નાના કામ હે જે પહેલે મળીને આસાની થકી થઈ જતા હતા એ અવડે મનકને કરજો લઈને કરવું પડી રહ્યું હે ને લંબા ટાઈમ સુધી એ કામ જે રહે એ અધૂરું પડ્યું તકું રહે હે એની સાથે નવી પેઢી જે હે એ સમાજ થકી મળીને કામ કરવાની જે ભાવના હે એની થકી દૂર થતી જઈ રહી હે એની સાથે આપણે દેખો કે ગામની જે એકતા હે એ ભી કમઝોર પડી રહી હે
0: હવે અંજલિબન આ તો આપણે વાત કરી કે એના કારણ હું હે ને એન કારણ ખતી હું દુષ્પરિણામ પડી હે તો હવે આજ ભાઈ બોન અને સમાધાન ને બારામ બતાડો તો આપણે દેખો કે શ્રમદાન ને ફેર સલુ કરવા બદલે આપણે જન આંદોલન કરવું હે હર ગામ મે જઈને હર મહિને આપણે મનકને જાગૃત કરવો હે ને શ્રમદાન દિવસે વેને મનાવવું હે નિર્ણય સાથે ગ્રામની સભા હે વણામાં બી આપણે સક્રિય ભૂમિકા આલવી હે ગ્રામની સભા જયારે બી થાય હે તે આપણે હિત મનકને એકઠ કરીને આણાન બારામાં જાણકારી આલવી હે આપણી સામૂહિક સંપત્તિ એવીને હેતે જિમ્મેદારી આપણે હું બને આપણે હેતે સુરક્ષિત રાખી શકો આ સબ આપણે સોરને અને આપણે યુવા સાથી હે ગામ દેવાના સબને હિકાડવું હે એને સાથે કેવું ચાંગા કે આપણે યુવા ભાઈ બોને આપણે દેશના ભવિષ્ય રહી હે તે આપણે યુવા ભાઈ બોને સબકો તો પહેલ જોડવું હે યુવા મંડળીને સ્વયં સહાયતા સમૂહને સ્કૂલ અમે ને કોલેજે અમે જઈને ને વિદ્યાલય બી હે આપણે આ જઈને શ્રમદાન અભિયાન હે વણમાં આપણે મનકને સામેલ કરવું હે
1: હવે મનીષાબુન એને સાથે નાના નાના જે કામ હે એને થકી શરૂઆત કરવી હે જેમ કે તાલાબની સફાઈ થઈ ગઈ સ્કૂલ પરિસરની સફાઈ થઈ ગઈ પોધારોપણ થઈ ગયું નાળિયાની સફાઈ થઈ ગઈ ખેલ મેદાનનું રખરખાવ થઈ ગયું આવા નાના નાના જે કામ હે એને થકી શરૂઆત કરંગ આપણે તો બદલાવ મોટો આપણાને દેખાવા મળેગા બાઈબલનું જે મનક સમાજને બદલે ટેમ કાઢે હે શ્રમ કરે હે એનાનું સાર્વજનિક સન્માન ભી આપણાને કરવું હોગા એની સાથે વિદ્યાલયને સમુદાયમાં સેવા અને શ્રમદાનની ભાવના આપણાને સોરમે વિકસિત કરવી હોગા બાઈબલનું હર પરિવાર વર્ષમાં કમ થકી કમ કુછ ઘંટા સામુદાયિક કાર્યમાં વિતાડે તો આપણે દેખંગા કે ગામની સમાજનું જે ભવિષ્ય હે એ હતરી શકે ગામના વિકાસના કાર્યમાં સબ વર્ગની ભાગીદારી જે હે એ સમાન હોવી જોઈએ મહિલા અને યુવાને ભી બરાબર અવસર આપવું જોઈએ શ્રમદાનને સામાજિક સન્માન તકી જોડવું જોઈએ ધાર્મિક સામાજિક ને સાંસ્કૃતિક આયોજનને હાથે શ્રમદાન અભિયાન ચલાવીને ભી આપણે બદલાવ લાવી શક એવું ચાંગા મનીષાબોન ભાઈ બોનો નહીં કે શ્રમદાન કેવલ કોઈ મીઠી ઉઠાવવું કે સફાઈ કરવાનું કામ નથી બલકી આ આપણા ગામ સમાજને આવા વારી પીઢીને પ્રતિ જિમ્મેદારી નિભાવવાનું હરલને પ્રભાવી તરીકો હે યાદ રાખો ભાઈ બોનો સયા ગામમાં જે મનક કામ કરે હે એના ગામનો વિકાસ કોઈ નથી રોકી શકતું શ્રમદાન થકી કેવલ રાસ્તા તાલાબ જ નથી બનતા બલકી વિશ્વાસ અપનુપન ને મજબૂત સમાજ ભી બને હે
0: હવે અંજલિબોન એને સાથે કાર્યક્રમને માધ્યમથી આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે સામુદાયિક શ્રમદાને આ પરંપરા કમજોર થવું ખાલી કેવલ આપણી પરંપરા ખતમ થવું નથી દેખાતું હે બલકી સામાજિક એકતા સહયોગ ને સામુદાયિક જિમ્મેદારી હે વિની ભાવના ભી કમ થતી દેખાઈ રહી હે અગર આ પરંપરા આધુનિક સોચ ને નવી પેઢી ને ભી ભાગીદારી લઈને ફેરે અપનાવેગા તે આપણે દેખા કે આપણે ગામનું વિકાસ એવો તેજી થતું થાયગા
1: હવે મનીષા બોન એટલે આપણે ભાઈ બોનોને અસ કેવું ચંગા કે આપણે ગામના વિકાસમાં કેવલ દર્શક જ આપણાને નથી બનવું બલકી સક્રિય ભાગીદારી બી આપણાને નિભાવી હે કેમ કે જય વખત હર હાથ અગાડી વધે હે તઈ વખત જ ગામ અગાડી વધે હે
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહ્યા હે કે કાર્યક્રમને માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી ઘણા કાની વાતે થઈ ગઈ આના વિષયમાંથી હવે દેખી રહી હે કે ટેમ બી થજો હે આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનું
1: હવે
0: છૂટતે પડે પણ જાતક હતી પહેલ આપણે ભાઈ બોનોને આપણે કાર્યક્રમનું પતું આપણ વતાડી દો
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય નિહાતી તાર હુદી
2: રામ રામ રામ રામ